0: પણ વિતાડવીએ. હમ કશવરું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હદીસ કુરેવીએ ઇસ્વેદિયા ઉમ્મતે કે મીહકો એનાગે હિતા
1: ઇસ્લામી કૌમ તકો ગમે દેને ગોતં અમલ કુરેમન દની દેંગોતી હગ્ગો નુવાબયક દેવિજ્જકં ફહું મી એંગુણી દિન ફહું એંગુણી એમવેજ્જકં ગાવાનમ એદમરંગે તેરેગે દેગોતકં એબ ઇશારા કુરે ફવે
2: ફિકહુ સુન્ના
0: કોમે હુકુર દોહે ગે મેંદુર કુરી એગાર ગડ ફણરે
3: એંહા 47.49 કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ આદિ 89 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ
0: હમય કણી દિવેહિ રાજ્યગે આડુ
3: ઇંતિઝાર કોલવા
4: એમ સીદાવેગેં બા તેદુ મગુગા સાબિતવે હુરુમા
3: ઇસ્લામ દીનુગે અગીતા વરુગદ કુરુમા
4: દેતુનીયેગે હાયાય બાચવેરી કુરુમા
3: ઇસ્લામ દીનુગે કંકમા ગુળેગોતું દીનીય ઇલ્મ વેરિના સુવાલ કુરવા